પ્રકાર કરો મારી ઓર સર, આપ સબે ઘણું ઘણું રામ રામ. સખ્યાઓ, ઉમ્મીદ કરું છું કે આપ સબ સ્વસ્થ હોંગી ઓર હર રોજ હર દિન આપણે જબ શરૂઆત કરના ચા એક નયા દિન કી તો આપણા લેખ વિશેષ રહે છે. સખ્યાઓ, હર દિન હર દિવસ આપણા જીવનમાં બહુ જ મહત્વપૂર્ણ સ્થાન રાખે છે, ક્યુંકિ અસાઈ આજ જસા 16 જૂન કો દિન છે તો આજ કા દિન આપણ મના રહ્યા છે આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ. સખ્યાઓ, હર દિવસ કો મનાવા કે પાછે કાંઈ ને કાંઈ ઉદ્દેશ્ય રહે છે તો અસાઈ એ દિવસ કો ઉદ્દેશ્ય છે. જો પ્રવાસી શ્રમિક રહે છે ઓર જો કામગાર રહે છે તો કામગારા કા યોગદાન હિ સન્માન દેવું છે. જો આપણા પરિવાર કા ભરણ પોષણ, શિક્ષા, સ્વાસ્થ્ય ઓર આપણા ભવિષ્ય કે લે કે આપણી કમાઈ કો એક હિસ્સો આપણા ઘર ભેજે છે. સખ્યાઓ, સંયુક્ત રાષ્ટ્ર કી સંસ્થા આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ કોષ IFAD દ્વારા એ દિવસ કી શરૂઆત કરી ગઈ છે.